0: છત્રી બોલે પાણી
1: છત્રી બોલે પાણી
0: મારી પીરે આશી તસ જોટુ મસહુણી
1: જોટુ મસહુણી
0: દેખુ દેખુ તોર કત હોઈ જીવ પાણી મોહ પીર રે કોણ મોર